0: ક્રીમ છે ઓલગે સ્પિન આવશે
1: સ્પિન આવશે ક્રીમ અલગ હોન્ડો સ્પિન
0: સ્પિન છે જી
1: અચ્છા સ્પિન આ કી સા સ્પિન આ જલકાઈ
0: ચરંગે
1: સ્પિન આ જલકાઈ
0: ઝફરાની
1: ક્રીમ શફા ઝફરાની બ્યુટી ક્રીમ જબરદસ્ત ક્રીમ દી ઇન્શાલ્લાહ
0: બિલકુલ
1: આગ ફીમેલ કસાડા ઇનશાલ્લાહ ખાલી જીમા ઇંતજાર
0: ઇનશાલ્લાહમાલ
1: યુવા જીમા બધું ઝફરાની ક્રીમ રૂશ
0: મુનાસિબ
1: રેટ રિઝલ્ટ વેરી ખાલી યુવા જીમા બેઠો કે સાહી ઇનશાલ્લાહ શફા ઝફરાની બ્યુટી ક્રીમ માર્કેટ છે અવેલેબલ છે ખાસ કર સદબ તો પેલા પેલા વે રહ્યા
0: બિલકુલ
1: ઇનશાલ્લાહ
0: કારોબાર
1: ખુદ હજાર બાર ના કે દૂર મેં દમિયાન છે બ્રિશ કુલશી છે મી શ્રી કઢાઈ જબરદસ્ત
2: ઓ ખાસ કર બલકી હાફિઝ ઇદરીસ એ દસરા મેલાવી ઓ નવરા ગંડી ચોક શેખાસરા મેલાવી અલ શફા બિકરી સરા ઓ ઝમઝમ બિકરી સરા ગંડી ચોક કિમ બિકરી ઓગણા સરા મેલાવી જાસે મંજુઆલે ચોક શે વાજિદ કેથમિક સરા મેલાવી નવરાંગ શે ફ્રેશવે બિકરી સરા મનિયારે ગલે શે જહાંગીર સરા મેલાવી એને અલાવા મનિયારે ગલે શે લોકમાન જનરલ સ્ટોર સરા મેલાવી દગા સે બાની શે શહવાલ જનરલ સ્ટોર સાબેર શોપિંગ સેન્ટર માલ મંડી ઓ ગુલખાન શોપિંગ સેન્ટર માલ મંડી દગાસે દરિયા ખાન લાગે ગેટ છે ઓ સ્પેશિયલ બકી ખેલ છે આમિર બિગે નસીમ સરા મેલાવી દગાસે દુબઈ કાસમી દેખતા ઓ મીરલી મીરમ શાહ શાહઝેબ જી દાઈ મીન ડિસ્ટ્રીબ્યુટર દાઈ وزیرستان جو شذیب لچی مارکیټ شه دکوندای شذیب سره لچی مارکیټ سره دکنه دی غونه سره موجود دی کنه او باندې چې مش مین لیست وبله د حافظ ظهیر دی کنه چې چته حافظ ظهیر خو مشلا غون نمی سره دا چې پته وي چې حافظ ظهیر تر باندې جنزیب غل شه دکوندای شعیب مارکیټ شه دغه سه میرم شاشه رضا شاسره ملوی جی خدیب دورش افغان قسم دیکسا او الشیخ بکری سره دا سره ازمک شه احسان جرن سٹور بالکل مٹرے برگین تا مخمخت ہے اور شہزک سرا ملاوی جی او مکین شے دیغا سرا ملاوی جی انصاف جرن سٹور دکان نمبر 12 مارکیٹ نمبر 13 سلیم سرا ایک سرا ملاوی جی
3: او
2: کا خوش دیوی کا گنا دیم دلی دی
3: بالکل دی مو ڈیر گرون مل گرہ
2: صدف
3: صدف خوش شی دتا زکیم اوز پلکو دا ہائی مو مل گرہ دی کنا د خپل ملګری ځکه چې میر د رابطې ډېر نږدې دي سره کنه همیشه د یو سره په رابطه شي هوی ګپ شپ مهاله کېږي سره خو زه وایم چې دغه وزو صدف ته پر اپلیکی
2: کا پښته برا سپیشلی
3: ارساجي چې
2: وایو سپیشلی کا سپیشل
3: سپیشل